વિધે અધેરી માં જ્યોતિ જગાવું, બિજલી છે આકાશ માંથી રમાવું, ચુનકીરી છે અધેરી માં જ્યોતિ